0: 94.6, 98.2 તમે સાંભળી રહ્યા છો RM3 રેડિયો. દરરોજ 10 થી 11 આવો અમારી સાથે.
1: It's always a better choice. Your songs on your radio. My one and only station.
2: RM3 Manoranjan Radio.

નમસ્કાર શ્રોતાઓ, હું છું અમિતા અને તમારા માટે અમે લઈને આવી પહોંચ્યા છે ગુજરાતી કાર્યક્રમ આવો અમારી સાથે રેડિયો મનોરંજન પર પ્રસારિત થતો. તમે સૌ કે મજામાં હશો એવી જ આશાની સાથે ચાલુ શરૂ કરી આજનો ગુજરાતી કાર્યક્રમ, બધું રંગીન ગીતોની સાથે. અને તમે જ્યાંય ક્યાંયથી જોડાયો તે બધાને અમારા તરફથી પ્રેમ ભર્યા જય શ્રી કૃષ્ણ સ્વીકાર કરો. આજનો દિવસ છે ભાઈ મંગળવાર, અને આજની તારીખની વાત કરીએ, આજે જે 25 ઓગસ્ટ, અને સ્ટુડિયોની ગલેરમાં 10:01 થઈ ગઈ છે. ને ભાઈ ગુજરાતી કાર્યક્રમમાં તમારો અમારા સાથે એમ જ બની રહેશે અત્યારથી સુધી લઈને પૂર્ણ 11 વાગ્યા સુધી. તો શ્રોતાઓ, કહેવાય છે ને કે સંબંધો લોહીના જ હોય એ જરૂરી નથી, કેટલાક સંબંધો ભાવનાઓથી પણ જોડાયેલા હોય છે. જે મુશ્કેલ સમયમાં તમારી સાથે ઊભા રહે એ જ તમારા જીવનની સાચી કમાણી છે. એટલે કહેવાય છે ને કેટલાક સંબંધો લોહીના જેવા નથી, લોહીની સાથે નથી જોડાયેલા હોતા, તો પણ તમારી સાથે કોઈ કઠિન પરિસ્થિતિ આવે છે ને ત્યારે આવીને ઊભા રહી જાય છે. તો ચાલો, આજે મંગળવારનો દિવસ છે તો આપણે હનુમાન ધામના ચરણોમાં એક સુંદર મજાનું એક ભજન લઈ લઈએ. ઈશ્વર ઠાકોરના અવાજમાં લેવામાં આવેલું, આપણે કહીને હનુમાનજી છે ત્યારે હનુમાનજીના ચરણોમાં આપણે ગઈએ છીએ. તો ભાઈ હનુમાનજી છે સંકટ મોચન છે, તો ચલો હનુમાનજીને આપણે પ્રાર્થના કરીએ કે તમારા બધાના જે કંઈ સંકટ હોય તે હરણ કરે. ને ચાલો સુંદર મજાનું આપણે એક ભજન લઈ લો હનુમાનજીના ચરણોમાં તમારા માટે.

આવો, અમારી સાથે ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે રેડિયો મનોરંજન પર અને સ્ટુડિયો નીકળેલમાં 10:09 થઈ ગઈ છે અને ભાઈ ગુજરાતી કાર્યક્રમમાં તમારા અમારા સાથે મજ બની રહેશે અત્યારથી સુધી લઈને 10:45 સુધીના આપણે કહીએ છીએ આપણા કાર્યક્રમનું નામ છે આવો અમારી સાથે. તમે પણ અમારી સાથે ગુજરાતી કાર્યક્રમમાં જોડાઈ જાઓ. તો એ કહેવાય છે ને કે ભાઈ જ્યારે આપણે લાઈફની વાત કરીએ, લાઈફમાં જિંદગીમાં સૌથી વધારે દુઃખ શેનું થાય છે ખબર છે કે ભાઈ માણસ બદલાઈ જાય એનું કે પછી આપણે એને ઓળખવામાં ભૂલ કરી એનું. લાઈફમાં તમને કોઈક વાર બહુ ઘણું દુઃખ થાય છે કે ભાઈ માણસને આપણે ઓળખવામાં ભૂલ કરી કે પછી કે માણસ બદલાઈ ગયા એની. તો ચાલો ગુજરાતી ગીતોની મજા મળતા સુંદરમજાના આગલું ગીત લઈ લે. ભવન ભંસાલીના અવાજમાં લેવામાં આવેલું ગુજરાતી કમ્પાઇલેશનનું ગીત છે ઓન યુ વે.

આવો અમારી સાથે ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે રેડિયો મનોરંજન પર અને સ્ટુડિયો ઇંગ્લેન્ડમાં 10:18 થઈ ગઈ છે અને હું છું અમિતા. તો શ્રોતા, આપણે જ્યારે વાત કરીએ, આપણે જ્યારે આજે વાત કરી રહ્યા છીએ, લાઈફ નીકળી જિંદગી એવી ના જીવશો કે લોકો ફરિયાદ કરે, અને જિંદગી એવી જીવો કે લોકો ફરિયાદ કરે. તેના માટે બસ એટલું જ કરો કે ગમે તેવું ના બોલો પણ ગમે તેવું બોલો. એટલે કહેવાય છે ને કે જિંદગીની જ્યારે આપણે વાત કરીએ, જિંદગી એવી જીવો કે લોકો ફરિયાદ ના કરે, જિંદગી એવી જીવો કે ભાઈ તમને જોઈને લોકો પ્રશંસા કરે. ને જ્યારે આપણે વાત કરીએ લોકોની, તો લોકો તો ભાઈ વાતો કરતા જ રહે છે, પણ તમે જે જિંદગી જીવો મસ્તથી અને મસ્તી અને મજામાં જીવો. આપણે જ્યારે ગુજરાતીમાં કોઈને પણ પૂછીએ છીએ તમે કેમ છો, તો ઓલવેઝ આપણે કહીએ છીએ, આપણે ગમે તેટલું દુઃખ હોય કે ગમે તેવી પરિસ્થિતિમાં હોય છે, પણ હંમેશા આપણે કહીએ છીએ બસ મજામાં છીએ. તો ચાલો એની સાથે આપણે પણ ગુજરાતી કાર્યક્રમમાં આગળ વધીને સુંદર જ આગલું ગીત લઈ લઈએ. ઐશ્વર્યા મુજબદારના અવાજમાં લેવામાં આવેલું

કઈ ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે રેડિયો મનોરંજન પર આપણે શ્રોતાઓ વાત કરીએ તો ભાઈ દરેક વાતનો જવાબ આપવો જરૂરી નથી. કેટલીક વાતોને આપણે ચૂપ રહીને પણ આપણે હરાવી શકીએ છીએ. જે તમને સમજવા તૈયાર નથી ને તેને સમજાવવા તમારો સમય વેડફો નહીં. ક્યારેક ચૂપ રહેવું એ હાર નથી પણ પોતાના સમય અને શાંતિ બચાવવાની મોટી જીત હોય છે. એટલે કહેવાય ને કે ભાઈ ક્યારેક દરેક વાતનો જવાબ આપવો જરૂરી નથી. કેટલીક વાતોને આપણે ચૂપ રહીને પણ આપણે સમજાવી શકીએ છીએ. જે સમજી જાય છે એ ઘણા સમજી જાય, જે સમજવા નથી તૈયાર એની પાછળ ટાઈમ વેસ્ટ કરતા ચાલો આપણે વાળું ગુજરાતી કાર્યક્રમમાં ટાઈમની સાથે આગળ વધીને સુંદર મજાનું આગલું ગીત લઈ લે. ઐશ્વર્ય મુજબદારના અવાજમાં લેવામાં આવેલું ગુજરાતી કમ્પાઇલેશનનું ગીત છે 2025

બસ ભાઈ એની સાથે આવજો કહેવાનો સમય થઈ ગયો છે. તમે સૌ કંઈ પ્રેમથી સાથ આપ્યો તે માટે તમારો ઘણો ઘણો ધન્યવાદ. અને મેં આશા રાખીએ કે આજે અમે જે ગુજરાતી ગીતો વગાડ્યા છે તમને ગમ્યા હશે. નાના પછીનો કાર્યક્રમ છે ભક્તિમય શક્તિ સુમી લઈને આવી રહી છે. ને આ લાસ્ટ ગીત છોડીને જાઉં છું તમારા ટીબ્રીત્સાના અવાજમાં લેવામાં આવેલું. ફરીથી મળીશું બપોરના 1:45 વાગ્યે. ત્યાં સુધી ભાઈ અમિતાને આપો અનુમતિ. નમસ્કાર, શુભ દિવસ.

0: करती हैं। મનોરંજન સાથે પહેલા વાઢડી ઉત્સાહથી હાર્દિક શુભેચ્છા.
1: પહેલા વર્ષની વર્ષગાંઠની તમને બધાને RM2 અને RM3 તરફથી ઘણી ઘણી શુભકામનાઓ.
2: રેડિયો મનોરંજન ઓર રેડિયો મસ્તી કે પહેલ કા સાલગીરા કે ઢેર બના શુભકામના.
3: રેડિયો મસ્તી મરી રેડિયો મનોરંજન કુ તુલી વાર્ષિકોત્સવ શુભાભિનંદનલુ.
4: ઈદિય મુદલ આંડ નિરેવ નલવાટકલ RM3 RM2 રેડિયો મસ્તી ઓર રેડિયો
5: મનોરંજન કો પહેલી સાલગીરા के हार्दिक शुभकामनाएं.
6: रेडियो मस्ती और रेडियो मनोरंजन की पहली सालगिरह मुबारक.
7: साल भर में सबसे प्यारा होता है एक दिन.
8: You're listening to RM3 Radio Mano.

0: साल, हजारों यादें और अनलिमिटेड एंटरटेनमेंट।
1: हेलो डियर लिसनर्स, मैं हूँ वेदिता। आप सभी को रेडियो मस्ती और रेडियो मनोरंजन की फर्स्ट एनिवर्सरी पे बहुत बहुत सारा प्यार एंड अ बिग थैंक यू हमें सपोर्ट करने के लिए, हमें अपना प्यार देने के लिए। ऐसे साथ देते रहिए ताकि हम आपका मनोरंजन करते रहे और आप हमारे साथ मस्ती करते रहे।
2: મનોરંજન સાથે પહેલા વાટડી ઉસાચી હાર્દિક શુભેચ્છા. પહેલા વર્ષની વર્ષગાંઠની તમને બધાને RM2 અને RM3 તરફથી ઘણી ઘણી શુભકામનાઓ.
3: રેડિયો મનોરંજન ઓર રેડિયો મસ્તી કે પહેલ કા સાલગીરા કે ઢેર બના શુભકામના.
4: રેડિયો મસ્તી મરી રેડિયો મનોરંજન કુ તુલી વાર્ષિકોત્સવ શુભાભિનંદનલુ.
5: ઈદિય મુદલ આંડ નિરેવ ઇંગલ વાટકલ RM3 RM2
6: રેડિયો મસ્તી ઓર રેડિયો મનોરંજન કો પહેલી સાલગીરા के हार्दिक शुभकामनाएं.
7: रेडियो मस्ती और रेडियो मनोरंजन की पहली सालगिरह मुबारक.

0: રેડિયો મનોરંજન સાથે પહેલા વાઢી દિવસ સાથી હાર્દિક શુભેચ્છા.
1: પહેલા વર્ષની વર્ષગાંઠની તમને બધાને RM2 અને RM3 તરફથી ઘણી ઘણી શુભકામનાઓ.
2: રેડિયો મનોરંજન ઓર રેડિયો મસ્તી કે પહેલ કા સાલગીરા કે ઢેર બના શુભકામના.
3: રેડિયો મસ્તી મરી રેડિયો મનોરંજન કુ તુલી વાર્ષિકોત્સવ શુભાભિનંદનલુ.
4: ઇનિય મુદલ આંડ નિરેવુ ઇન્દલ વાટ્ટુકલ RM3 RM2
5: રેડિયો મસ્તી ઓર રેડિયો મનોરંજન કો પહેલી સાલગીરા કે હાર્દિક શુભકામનાએ.
6: રેડિયો મસ્તી ઓર રેડિયો મનોરંજન કી પહેલી સાલગીરા મુબારક.